આકાશવાણી સમાચાર વકુલા પરમાર વાંચે છે. સૌપ્રથમ મુખ્ય સમાચાર. સર્વોચ્ચ અદાલતે તમામ વડી અદાલતોને અનામત ચુકાદા 3 મહિનામાં જાહેર કરવાનો આદેશ આપ્યો. હોર્મુઝ ખાડીમાંથી પેટ્રોલિયમ લાવતું ભારતીય જહાજ સફળતાપૂર્વક પસાર. ઉત્તરપ્રદેશના અનેક જિલ્લાઓમાં વાવાઝોડાથી ભારે નુકસાન. હમીરપુરમાં નિર્માણાધીન પુલ તૂટી પડતા 6ના મોત. દેશમાં આ વર્ષે વરસાદ સામાન્યથી ઓછો રહેવાની સંભાવના. અને આઈપીએલ ક્રિકેટમાં આજે ગુજરાત ટાઇટન્સ અને રાજસ્થાન રોયલ્સ વચ્ચે બીજી ક્વોલિફાયર મેચ રમાશે. સમાચાર વિગતવાર. સર્વોચ્ચ અદાલતે આજે દેશભરની તમામ વડી અદાલતને અનામત રાખેલ ચુકાદો 3 મહિનાની અંદર જાહેર કરવાનો નિર્દેશ આપ્યો છે. અદાલતે કહ્યું કે ચુકાદા આપવામાં વિલંબ થવાથી અરજદારોને નોંધપાત્ર નુકસાન થઈ શકે છે. વ્યક્તિગત સ્વતંત્રતાના મામલામાં ઝડપી નિર્ણય લેવાની જરૂરિયાત પર ભાર મૂકતા મુખ્ય ન્યાયાધીશ સૂર્યકાંત અને ન્યાયાધીશ જયમાલ્યા બાગચીની બનેલી બેન્ચે કહ્યું કે જામીન અરજીઓ પરના આદેશો તે જ દિવસે જાહેર કરવા જોઈએ અને જો અનામત રાખવામાં આવે તો તે બીજા દિવસે જાહેર કરવા જોઈએ અને અપલોડ કરવા જોઈએ. અનેક નિર્દેશો જારી કરતા સર્વોચ્ચ અદાલતે કહ્યું કે જામીન અથવા સજા સ્થગિત કરવાનો આદેશ જાહેર થયા બાદ જેલ અધિકારીઓને તાત્કાલિક જાણ કરવી જોઈએ અને કેદીઓને તે જ દિવસે અથવા બીજા દિવસે મુક્ત કરવા જોઈએ. હોર્મુઝ ખાડીમાંથી પેટ્રોલિયમ લાવતું ભારતીય જહાજ સફળતાપૂર્વક પસાર થઈ ગયું છે. કેટલીક દરિયાઈ ટ્રાફિક મોનિટરિંગ વેબસાઇટ્સ અનુસાર નિસોસ કેરોસ નામનું ટેન્કર હોર્મુઝ સ્ટ્રેટમાંથી પસાર થઈને વિશાખાપટ્ટનમ જઈ રહ્યું છે, જે 3 જૂને પહોંચવાની ધારણા છે. ઈરાનની રાજ્ય સમાચાર એજન્સીએ અહેવાલ આપ્યો કે ઈરાનના પ્રસ્તાવિત ટ્રાન્ઝિટ ફી અંગે ચાલી રહેલા તણાવ વચ્ચે ઇસ્લામિક રિવોલ્યુશનરી ગાર્ડ કોર્પ્સે 24 કલાકમાં 23 વાણિજ્યિક જહાજોને સ્ટ્રેટમાંથી પસાર થવાની મંજૂરી આપી છે. દરમિયાન યુએસ ટ્રેઝરી સેક્રેટરી સ્કોટ બેસન્ટે જણાવ્યું કે હોર્મુઝ સ્ટ્રેટની આસપાસ તણાવના કારણે હાલમાં આશરે 2000 જહાજો બહાર નીકળવાની રાહ જોઈ રહ્યા છે. ઉત્તરપ્રદેશના અનેક જિલ્લાઓમાં ગઈકાલે વાવાઝોડાથી ભારે નુકસાન થયું. ઉત્તરપ્રદેશના હમીરપુરમાં ગત મોડી રાત્રે વાવાઝોડાના કારણે નિર્માણાધીન પુલ તૂટી પડતા કાટમાળ નીચે દબાઈ જવાથી 6 મજૂરોના મોત થયા છે, જ્યારે ઘણા લોકો ફસાયા હોવાની શક્યતા છે. પોલીસ, વહીવટીતંત્ર અને સ્થાનિક રહેવાસીઓ ઘટના સ્થળે રાહત અને બચાવ કામગીરી કરી રહ્યા છે. મુખ્યમંત્રી યોગી આદિત્યનાથે અકસ્માતમાં થયેલા મૃત્યુ અંગે ઊંડું દુઃખ વ્યક્ત કર્યું છે અને શોકગ્રસ્ત પરિવારો પ્રત્યે સંવેદના વ્યક્ત કરી છે. તેમણે વરિષ્ઠ અધિકારીઓને બચાવ કામગીરી ઝડપી બનાવવા તથા મૃતકોના પરિવારોને શક્ય તમામ સહાય પૂરી પાડવાના પણ નિર્દેશ આપ્યા છે. દરમિયાન નોઈડામાં દિવાલ તૂટી પડતા 15 વર્ષનો બાળક ઇજાગ્રસ્ત થયો છે. રાયબરેલીમાં એક મહિલા પર ઝાડ પડવાથી તેનું મોત થયું હોવાના અહેવાલ છે, જ્યારે કૌશામ્બીમાં 3 લોકોના મોત થયાના અહેવાલ છે. મુખ્યમંત્રીએ અધિકારીઓને ભારે વરસાદ, વીજળી પડવા અને વાવાઝોડાથી થયેલા જાનમાલ, પશુધન અને આર્થિક નુકસાનનું મૂલ્યાંકન કરવા અને 24 કલાકની અંદર અસરગ્રસ્ત લોકોને વળતર આપવાનો નિર્દેશ આપ્યો છે. હવામાન વિભાગે 31 મે સુધી રાજ્યના ઘણા ભાગોમાં વાવાઝોડા, વરસાદ અને ભારે પવનની ચેતવણી આપી છે. ભારત અને કેનેડાએ આ વર્ષના અંત સુધીમાં વ્યાપક આર્થિક ભાગીદારી કરાર પર વાટાઘાટો પૂર્ણ કરવાની તેમની પ્રતિબદ્ધતાનો પુનરોચ્ચાર કર્યો છે. વેપાર અને રોકાણ મંચ ખાતે ભારત કેનેડા સંયુક્ત નિવેદનમાં વાણિજ્ય અને ઉદ્યોગમંત્રી પિયુષ ગોયલ અને કેનેડાના આંતરરાષ્ટ્રીય વેપારમંત્રી મનિંદર સિંધુએ મહત્વાકાંક્ષી સીઈપીએ કરાર પ્રત્યેની તેમની પ્રતિબદ્ધતાનો પુનરોચ્ચાર કર્યો હતો. બંને મંત્રીઓએ દ્વિપક્ષીય વેપાર અને રોકાણ સંબંધોની આર્થિક વૃદ્ધિને વેગ આપવા અને વ્યાવસાયિક તકો વધારવાની સંભાવનાને પુનરોચ્ચિત કરી હતી. શ્રી સિદ્ધુએ સ્વચ્છ ઉર્જા, મહત્વપૂર્ણ ખનીજો, કૃષિ ખાદ્ય, અદ્યતન ઉત્પાદન, ડિજિટલ તકનીકો અને કૌશલ્ય વિકાસ જેવા પૂરક ક્ષેત્રોમાં સહયોગ વધારવાની તકો પર ભાર મૂક્યો હતો. કર્ણાટકના મુખ્યમંત્રી પદેથી રાજીનામું આપ્યા બાદ સિદ્ધારામૈયાએ આજે નવી દિલ્હી સ્થિત તેમના નિવાસસ્થાને કોંગ્રેસ અધ્યક્ષ મલ્લિકાર્જુન ખડગે સાથે મુલાકાત કરી હતી. આ પહેલા તેમણે લોકસભામાં વિરોધ પક્ષના નેતા રાહુલ ગાંધી સાથે પણ મહત્વપૂર્ણ ચર્ચા કરી હતી. બુધવારે સિદ્ધારામૈયાએ મુખ્યમંત્રી પદેથી રાજીનામું આપ્યા બાદ રાજ્યપાલ થાવરચંદ ગેહલોતે તેમનું રાજીનામું સ્વીકાર્યું છે અને તેમને નવી સરકાર બને ત્યાં સુધી પદ પર રહેવા જણાવ્યું છે. કોંગ્રેસ વિધાનસભા પક્ષની આજે બેંગલુરુમાં બેઠક થશે, જ્યાં ડી કે શિવકુમારને નેતા તરીકે ચૂંટવામાં આવે તેવી શક્યતા છે. કેન્દ્રીય વાણિજ્ય અને ઉદ્યોગમંત્રી પિયુષ ગોયલે ન્યૂયોર્કમાં એક ગોળમેજી ચર્ચામાં ભાગ લીધો અને 50થી વધુ વ્યવસાય અને ઉદ્યોગના નેતાઓ સાથે વાતચીત કરી હતી. આ બેઠક

0: નું આયોજન ભારતીય કોન્સ્યુલેટ જનરલ દ્વારા ભારત યુએસ સ્ટ્રેટેજિક પાર્ટનરશીપ ફોરમના સહયોગથી કરવામાં આવ્યું હતું. શ્રી ગોયલે સોશિયલ મીડિયા પોસ્ટમાં જણાવ્યું કે તેમણે ભારતના મજબૂત આર્થિક વિકાસ, સુધારા આધારિત વ્યવસાયિક વાતાવરણ અને વૈશ્વિક રોકાણકારો માટે વધતી જતી તકો પર પ્રકાશ પાડ્યો હતો. બેઠકમાં ભારત યુએસ વેપાર, રોકાણ, નવીનતા અને સપ્લાય ચેઇન ભાગીદારીને મજબૂત બનાવવા અંગે પણ ચર્ચા કરવામાં આવી હતી. આ સમાચાર આપ આકાશવાણી પરથી સાંભળી રહ્યા છો. આ સમાચારનું જીવંત પ્રસારણ આપ અમારી યુટ્યુબ ચેનલ AIR ન્યૂઝ ગુજરાત પર પણ સાંભળી શકશો. વધુ સમાચાર માટે અમારી વેબસાઇટ newsonair.gov.in/jio અને અમારા એક્સ હેન્ડલ AIR News_ABAD ને ફોલો કરશો. હવામાન વિભાગે દક્ષિણ પશ્ચિમ ચોમાસાની ઋતુ દરમિયાન જૂન અને સપ્ટેમ્બર મહિના વચ્ચે દેશમાં સામાન્યથી ઓછો વરસાદ થવાની શક્યતા વ્યક્ત કરી છે. આજે નવી દિલ્હીમાં ચોમાસાની ઋતુ માટે બીજા તબક્કાના લાંબા ગાળાના અનુમાન અંગે મીડિયાને માહિતી આપતા પૃથ્વી વિજ્ઞાન મંત્રાલયના સચિવ ડોક્ટર એમ રવિચંદ્રને જણાવ્યું કે દેશમાં દક્ષિણ પશ્ચિમ ચોમાસાનો મોસમી વરસાદ સરેરાશ લાંબા ગાળાના 90% જેટલો રહેવાની સંભાવના છે.
1: 2026 के मानसून ऋतु जून से सितंबर के दौरान पूरे देश में सामान्य से कम बारिश होने का सबसे ज्यादा संभावना है. दक्षिण पश्चिम मानसून ऋतु जून से सितंबर 2026 में उत्तर पूर्व भारत में सामान्य वर्षा होने का संभावना है. ये सामान्य का अर्थ है कि लॉन्ग पीरियड एवरेज का 94-106%. इसके साथ साथ मध्य भारत और दक्षिण प्रायद्वीपीय भारत में लॉन्ग पीरियड एवरेज की 94% से लेस यानी सामान्य से कम वर्षा होने की संभावना है और उत्तर पश्चिम भारत में 92% से कम यानी वहां भी सामान्य से कम बारिश होने का ज्यादा संभावना है.
0: પત્રકારો સાથે વાત કરતા હવામાન વિભાગના વડા ડોક્ટર મૃત્યુંજય મોહપાત્રાએ જણાવ્યું કે જૂન મહિનામાં દેશમાં સરેરાશ વરસાદ સામાન્યથી ઓછો રહેવાની સંભાવના છે. દેશના મોટાભાગના વિસ્તારોમાં સામાન્ય કરતાં વધુ મહત્તમ તાપમાન રહેવાની પણ સંભાવના છે. તેમણે જૂન મહિના દરમિયાન ઉત્તરપ્રદેશ, હરિયાણા, પંજાબ, બિહાર, ઓડિશા, છત્તીસગઢ અને ગુજરાતના ઘણા ભાગોમાં સામાન્ય કરતાં વધુ ગરમીની સ્થિતિ રહેવાની શક્યતા દર્શાવી હતી. દેશના ભૂતપૂર્વ પ્રધાનમંત્રી ચૌધરી ચરણસિંહની પુણ્યતિથિ નિમિત્તે મહાનુભાવોએ તેમને શ્રદ્ધાંજલિ અર્પણ કરી. સોશિયલ મીડિયા પોસ્ટમાં ઉપરાષ્ટ્રપતિએ કહ્યું કે ભૂતપૂર્વ પ્રધાનમંત્રીએ કૃષિ સમુદાયના કલ્યાણ અને ગ્રામીણ ભારતના ઉત્થાન માટે પોતાનું જીવન સમર્પિત કર્યું હતું. લોકસભા અધ્યક્ષે જણાવ્યું કે રાષ્ટ્ર ખેડૂતોના હિતોનું રક્ષણ, સામાજિક ન્યાય અને ગ્રામીણ વિકાસમાં તેમના યોગદાનને હંમેશા કૃતજ્ઞતા સાથે યાદ રાખશે. ગૃહમંત્રી અમિત શાહે કહ્યું કે ભારત રત્ન ચૌધરી ચરણસિંહે સ્વતંત્રતા સંગ્રામથી લઈને કટોકટીના સમયગાળા સુધી લોકશાહી મૂલ્યોને મજબૂત બનાવવામાં મુખ્ય ભૂમિકા ભજવી હતી. કેન્દ્રીય મંત્રી રાજનાથસિંહ અને શિવરાજસિંહ ચૌહાણે પણ ચૌધરી ચરણસિંહને તેમની પુણ્યતિથિ પર શ્રદ્ધાંજલિ આપી હતી. વિશ્વ આરોગ્ય સંગઠનના ડિરેક્ટર જનરલ ટેડ્રોસ ઘેબ્રેયસસે જણાવ્યું કે કોંગોમાં ઇબોલાનો ફેલાવો ખૂબ જ જટિલ તબક્કામાં પહોંચી ગયો છે. તેમણે જણાવ્યું કે સંઘર્ષ, અસુરક્ષા, લોકોનું સ્થળાંતર, ખોરાકની અછત અને સામુદાયિક અવિશ્વાસ જેવી સમસ્યાઓના કારણે ચેપ નિયંત્રણ પ્રયાસોમાં અવરોધો ઊભા થઈ રહ્યા છે. આઈપીએલ ક્રિકેટમાં આજે ગુજરાત ટાઇટન્સ અને રાજસ્થાન રોયલ્સ વચ્ચે બીજી ક્વોલિફાયર મેચ રમાશે. આ મેચ ચંદીગઢના મહારાજા યાદવિન્દ્રસિંહ ઇન્ટરનેશનલ ક્રિકેટ સ્ટેડિયમમાં સાંજે 7:30 વાગ્યાથી શરૂ થશે. આ મેચની વિજેતા ટીમ રવિવારે અમદાવાદમાં યોજાનારી ફાઇનલ મેચમાં રોયલ ચેલેન્જર્સ બેંગલુરુ સામે ટકરાશે. અંતમાં મુખ્ય સમાચાર ફરી એકવાર. સર્વોચ્ચ અદાલતે તમામ વડી અદાલતોને અનામત ચુકાદા 3 મહિનામાં જાહેર કરવાનો આદેશ આપ્યો. હોર્મુઝ ખાડીમાંથી પેટ્રોલિયમ લાવતું ભારતીય જહાજ સફળતાપૂર્વક પસાર. ઉત્તરપ્રદેશના અનેક જિલ્લાઓમાં વાવાઝોડાથી ભારે નુકસાન. હમીરપુરમાં નિર્માણાધીન પુલ તૂટી પડતા 6 ના મોત. દેશમાં આ વર્ષે વરસાદ સામાન્યથી ઓછો રહેવાની સંભાવના. અને આઈપીએલ ક્રિકેટમાં આજે ગુજરાત ટાઇટન્સ અને રાજસ્થાન રોયલ્સ વચ્ચે બીજી ક્વોલિફાયર મેચ રમાશે. આકાશવાણી પરથી સમાચાર પૂરા થયા. હવે પછી આપ 2:30 પ્રાદેશિક સમાચાર સાંભળી શકશો.
2: प्रसार भारती के OTT प्लेटफॉर्म वेव्स पर माननीय प्रधानमंत्री के प्रसारण के तुरंत बाद मन की बात का प्रादेशिक भाषा
3: आकाशवाणी मुंबई

0: एफएम गोल्ड, खरा सोना।
1: हेलो मित्रों, आकाશવાણીના એફએમ ગોલ્ડ 100.1 પર આપનું સ્વાગત છે। તમે સાંભળી રહ્યા છો તમારો મનગમતો કાર્યક્રમ ગીત ગુર્જરી, અને આજના આ કાર્યક્રમમાં હું છું તમારી સાથે તમારો દોસ્ત અને હોસ્ટ આરજે બિપિન મેવાડા। મિત્રો, સાર્વજનિક સ્વાસ્થ્ય સલાહ અત્યધિક ગરમી અને લૂ કે લીએ શરીરમાં પર્યાપ્ત પાણી બનાવી રખે, પ્યાસ ન લગને પર ભી પર્યાપ્ત માત્રામાં પાણી પીતે રહે। प्यास लगना शरीर में पानी की कमी का सही संकेत नहीं है। यात्रा के दौरान पीने का पानी साथ रखें, ORS का उपयोग करें तथा नींबू पानी, छाछ, लस्सी, फलों का रस जैसे घरेलू पेय पदार्थ लें। तरबूज, खरबूजा, संतरा, अंगूर, अनानास, खीरा, सलाद, पत्ता आदि अधिक पानी वाले मौसमी फल और सब्जियां खाएं। शरीर को ढककर रखें, ढीले और हल्के

શ્રોતા મિત્રો, જીવનમાં કેટલીક વસ્તુઓ એવી હોય છે જે ફક્ત સ્વાદ નથી આપતી અને પણ લાગણીઓ જગાવી દે છે. એક ગરમ ચાનો કપ આપણા પરિચિત માણસોની સાથે, બસ ઓહો, આખો દિવસ સુંદર બની જાય. મિત્રો, કેટલીક મિત્રતા ચાથી શરૂ થાય છે, કેટલાક પ્રેમ ચાની કેટલી પાસે જન્મે છે અને ઘણીવાર તૂટેલા દિલને પણ આ ચા જ સંભાળે છે. નમસ્કાર મિત્રો, તમે સાંભળી રહ્યા છો એફએમ ગોલ્ડ પર તમારો મનગમતો કાર્યક્રમ ગીત ગુર્જરી અને હું છું તમારી મિત્ર અને દોસ્ત બિપિન મેવાડા. તો ચાલો ચાની સુગંધ અને યાદોની ગરમાહટ સાથે પ્રથમ માણીએ આ ગીત.

મિત્રો, કહેવાય છે જેની ચા બગડી એનો આખો દિવસ બગડ્યો. ગુજરાતીઓ માટે ચા ફક્ત પીણું નથી, એ તો ઇમોશન્સ છે. સવારમાં ઉઠતા વેજ ચા, ઓફિસે જતા પહેલાં ચા, ઘરે કોઈ ખુશ ખબર આવે તો ચા, કોઈ મહેમાન આવે તો ચા, અને ટેન્શન આવે તો ડબલ સ્ટ્રોંગ ચા, માથું દુખે તો ચા, શરદી થાય તો ચા. ગુજરાતની દરેક ગલીઓમાં એક કીટલી એવી જરૂર હોય છે જ્યાં દેશની ઇકોનોમીથી લઈને પડોશીની લવ સ્ટોરી સુધી બધી ચર્ચાઓ ચા સાથે થાય છે. કેટલાક લોકો તો એવા હોય છે જેમને પ્રોબ્લેમનું સોલ્યુશન ના મળે, પણ ચા મળી જાય તો પણ મૂડ ઠીક થઈ જાય. ઘણા લોકોને એકદમ ઉકળતી ચા પીવાની આદત હોય છે, તો કેટલાકને સાવ ઠંડી કરીને ચા પીવાની આદત હોય છે. તેથી તેઓ કપમાં ફૂંક મારી મારીને ચા ઠંડી કરે છે અને પછી જ ચાનો સ્વાદ માણે છે. ઘણા મિત્રોને ચા રકાબીમાં પીવાની આદત હોય છે, તો ઘણા કપ કે વાટકામાં પીતા હોય. તેમાંય ઘણા ચા પીવા ટાઈમે સૂળ સૂળનો અવાજ કરે તો તેમને લાગે કે તેમણે ચા પીધી ખરી. પરંતુ આવા અવાજો ઘણા લોકોને નથી પસંદ પડતા, પરંતુ દરેક માણસની પોતપોતાની પસંદગીની વાત છે. મિત્રો, આવી જ વાતો સાથે આગળ વધીએ તે પહેલાં મને જણાવો કે તમારી ફેવરેટ ચાની જગ્યા કઈ છે. કોઈ કીટલી, કોઈ ચાની ટપરી કે પછી ઘરની બાલ્કની. જલ્દીથી ઉપાડો ફોન અને મને જણાવો. નંબર નોંધી લો. નંબર છે 0224515 4134 અને 0224515 4135. ફરી નંબર જણાવી દઉં, 0224515 4134 અને 0224515 4135. અને હા, તમારા ફરમાઈશી ગીતોની પણ રાહ જોવાઈ જ રહી છે.

0: તમે સાંભળી રહ્યા છો ખરા સોના જેવો કાર્યક્રમ ગીત ગુર્જરી. મિત્રો, ઘણા મિત્રોના ફોન આવ્યા અને તેમાંથી ભરતભાઈ ખોનાનું કહેવું છે કે તેમને ટપરી પર આદુવાળી ચા પીવી ઘણી ગમે છે. તો સ્મિતાબેનનું કહેવું છે કે તેમને નાસ્તા સાથે ચા જોઈએ છે. હંસાબેન ઠાકરનું કહેવું છે કે તેમને અદરકવાળી ચા વધુ ગમે છે, ડાઇનિંગ ટેબલ પર બેસીને ઉકળતી ચા હોય એ તેમને વધારે ભાવે છે. તો ધન્યવાદ શ્રોતા મિત્રો, તમે ફોન કર્યો તે બદલ. મિત્રો, આપણે ચાની વાત કરી રહ્યા છીએ તો નાસ્તા કેમ ભૂલાય? ચા સાથે ફાફડા, જલેબી, ગાંઠિયા, ખાખરા, મઠરી, સેવ મમરા, ઢોકળા કે ખમણ, સેન્ડવિચ, બિસ્કિટ, બટર, ટોસ્ટ, દાબેલી, પહોવા, સમોસા, મસાલાપુરી, ચોરાફળી કે વિવિધ પ્રકારનું ચવાણું પીરસાતું જ હોય છે. નાસ્તાની વાત અને ચાની વાત ચાલી જ રહી છે તો મને મારા કોલેજના દિવસો યાદ આવ્યા. કોલેજના દિવસોમાં પોકેટમાં પૈસા ઓછા હોય પણ દોસ્તી દુનિયાની સૌથી રીચ લાગતી હોય. એક કટિંગ ચાય અને કલાકો સુધી ચાલતી ચર્ચાઓ, ક્યારેક એક્ઝામની તો ક્યારેક ફ્યુચરની. અને મજાની વાત તો એ છે મિત્રો, ચા કરતાં ડિસ્કશન વધારે ગરમ હોય, એટલે આપણામાં કહેવાય છે ને ચા કરતાં કેટલી વધારે ગરમ. તો મિત્રો, તમારા જીવનમાં પણ ચાના આવા કોઈ કિસ્સા હોય તો જરૂરથી મારી સાથે શેર કરો. અમારો નંબર છે 0224515 4134 અને 0224515 3535. અને હા, તમારા ફરમાઈશી ગીતોની પણ રાહ જોવાઈ જ રહી છે. ત્યાં સુધી સાંભળીએ આ ગીત.
1: એ જૂના ગઢના સીતાફળ, એ મારા ધોળકાના દાડમ.

આકાશવાણી એફએમ ગોલ્ડ 100.1 પર આપનું સ્વાગત છે. તમે સાંભળી રહ્યા છો તમારો મનગમતો કાર્યક્રમ ગીત ગુર્જરી. મિત્રો, વરસાદની ઋતુ જલ્દી જ શરૂ થવાની છે, તો ઘરની બહાર મુસળધાર વરસાદ વરસતો હોય, વાતાવરણ આખું ઠંડુ થઈ ગયું હોય, ત્યારે ગરમા ગરમ ચાનો કપ અને સાથે ભજીયા કે દાળવડા મળે તો આનંદનો પાર જ નથી રહેતો. કે પછી વરસાદ ચાલુ હોય, છત્રી પકડીને આપણે ચાલતા હોઈએ, અડધા કપડાં ભીંજાઈ ગયા હોય અને અડધા કપડાં સુકાયેલા હોય, ઠંડી લાગતી હોય ત્યારે રસ્તામાં ગરમા ગરમ ચા મળી જાય, તેની વાત જ જુદી છે. મિત્રો, સૌથી વધુ ચા વરસાદ અને શિયાળાની ઋતુમાં પીવાતી હોય છે. તેમાં પણ શરદી ખાંસીથી બચવા માટે તુલસી આદુની ચા, તો કેટલાક તજ લવિંગ એલચીવાળી કડક ચા પીતા હોય છે. જો ઠંડા વાતાવરણમાં ગળામાં ખરાશ જેવું લાગે તો લીંબુ અને મધની ચાનો પણ સ્વાદ માણતા હોય છે. આમ વિવિધ પ્રકારની ચા વરસાદ અને શિયાળાના સ્વાદની સાથે સાથે ઔષધનું પણ કામ કરે છે. મિત્રો, આ અગાઉ મેં તમને એક સવાલ પૂછ્યો હતો કે તમારા જીવનમાં પણ ચાના આવા કોઈ અવનવા કિસ્સા બન્યા હોય તો મને જરૂરથી મારી સાથે શેર કરો. અમારો નંબર છે 0224515 4134 અને 0224515 4135. અને હા, તમારા ફરમાઈશી ગીતોની પણ રાહ જોવાઈ જ રહી છે. ત્યાં સુધી સાંભળીએ આ ફરમાઈશી ગીત.

મિત્રો, તમે સાંભળી રહ્યા છો ગરવા ગુજરાતીઓનો ગરવો, એવો કાર્યક્રમ ગીત ગુર્જરી. શ્રોતા મિત્રો, ચાની કીટલી આપણને ઘણું શીખવે છે. ઉકળતું પાણી ધીમે ધીમે ચાની પત્તી સાથે ભળી જાય, પછી ખાંડ ઉમેરાય અને અંતે સુંદર સ્વાદિષ્ટ ચા બને. તો ચાની સુગંધમાં છુપાયેલી હોય છે કેટલીક જૂની યાદો, કેટલાક હાસ્ય તો કેટલીક અધૂરી વાતો. જીવન પણ એવું જ છે મિત્રો, સંઘર્ષ, મીઠાશ અને સમય, આ બધું ભળે ત્યારે જ માણસ મેચ્યોર બને છે. માણસ પોતાના જીવનમાં સતત થતા અનુભવોથી ઘડાતો રહે છે અને અંતે એક પડાવ પર આવીને તે જ જ્ઞાનની ગળથૂથી તે પોતાના દીકરાને કે દીકરીને આપે છે, જેથી તેમના દીકરા કે દીકરી જીવનમાં કોઈથી પાછળ ન રહી જાય અને તેમના પિતાના બોધપાઠથી કંઈક શીખીને પોતાના જીવનમાં કામયાબી હાંસલ કરે.

તમે સાંભળી રહ્યા છો તમારો મનગમતો કાર્યક્રમ ગીત ગુજરી. કહેવાય છે કે ચા વગરના મહેમાન એટલે પાંદડા વગરનું ઝાડ. મિત્રો, લગ્ન પહેલાં છોકરી જોવાની જે પ્રથા છે તેમાં પણ ચાનું ખૂબ જ મહત્ત્વ છે. યુવક જ્યારે પ્રથમ વખત છોકરીના ઘરે જાય છે ત્યારે સૌથી પહેલાં ચાલો ચા પીવાનું જ કહેવાય છે. અને પ્રથમ વખત છોકરી ચા પીરસવા આવે ત્યારે જ બંને એકબીજાને પ્રથમ વખત મળતા હોય છે. પરંતુ હવે જમાનો બદલાયો છે, એટલે હવે તો છોકરો કે છોકરી ઘરે મળવાને બદલે રેસ્ટોરાં કે ચાની કીટલી પર મળવાનું આયોજન કરતો હોય છે, જેને આજના જમાનામાં કહીએ તો લગ્નની મીટિંગ કહેવાય છે. એટલે છોકરો છોકરી રેસ્ટોરાં કે ચાની કીટલી પર મળે, વાતો કરે અને બંનેને મેળ ખાય તો પછી બંને પરિવારો વચ્ચે વાત આગળ વધે છે. મિત્રો, મેં તમને અગાઉ બે સવાલો કર્યા હતા. પ્રથમ, તમને ચા પીવી ક્યાં ગમે? ચાની કીટલી પર, ટપરી પર કે ઘરની બાલ્કનીમાં? અને મારો બીજો સવાલ હતો કે તમારી સાથે પણ કોઈ ચાના અવનવા કિસ્સા હોય તો મને જરૂર જણાવો. ઘણા મિત્રોના ફોન આવ્યા જેમણે તેમના કિસ્સાઓ શેર કર્યા મારી સાથે, જેમાંથી છે સતીશ ઓઝાભાઈ, દિલીપ જોશીભાઈ, ભરત ખોનાભાઈ, સ્મિતા શાહ, હંસાબેન, રમેશભાઈ, ખુશાલભાઈ, જીતેશ સોનીભાઈ. એક શ્રોતા મિત્રોનું નામ ભૂલી ગયો છું, માફ કરજો. તેમનો એક કિસ્સો હતો કે તેઓએ આજ સુધી ચા, કોફી, કોકા કોલા કે કોઈ પણ ઠંડુ કંઈ જ પીવાની આદત નથી અને તેનાથી તેમના મિત્રો ઘણા પરેશાન રહેતા હોય છે અને સખત એમને પ્રયાસ કરતા રહેતા હોય છે કે તમે પણ ચાલુ કરો. તો બીજા ઘણા મિત્રોએ તેમની વિવિધ પ્રકારની ચા કેવી રીતે પીવી એનો પણ જણાવ્યું. તો તમામ શ્રોતા મિત્રોનો ખૂબ ખૂબ આભાર તેમણે ફોન કર્યો તે બદલ. આજ સાથે ચાલો સાંભળીએ આ ગીત.

મિત્રો, તમે સાંભળી રહ્યા છો આકાશવાણીના 100.1 FM ગોલ્ડ પર ખરા સોના જેવો કાર્યક્રમ ગીત ગુર્જરી. મિત્રો, ચાની વાતો હજુ કેટલી છે, પરંતુ ઘડિયાળનો કાંટો હવે સમય સમાપ્તિનો ઇશારો આપી રહ્યો છે. તો ફરી મળીશું એક નવા વિષય સાથે. ત્યાં સુધી મને તમારા હોસ્ટ અને દોસ્ત આરજે બિપિન મેવાડાને આપો રજા. બરાબર 4 વાગે આપ સાંભળી શકો છો અમારા હિન્દી દિલ્હી કેન્દ્રથી પ્રસારિત થતા હિન્દીમાં સમાચાર. ત્યાં સુધી સાંભળીએ આ ગીત.